વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે 93.9 MHz પર વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. આજે શનિવાર, શક સંવત 1948ના શ્રાવણ માસની 17મી તિથિ, એટલે કે તારીખ 8 ઓગસ્ટ 2024. અત્યારે સવારના 5:58 થવાવી છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌ શ્રોતા મિત્રોનું હું નીલાંબરી હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રાનો આરંભ કરીએ મંગલ સુરાવલીથી.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં એનાલોગ પનીર સામેની ઝુંબેશમાં 842 પેઢીઓની તપાસ કરવામાં આવી. દહેગામમાંથી નકલી ઘી બનાવતી 3 ફેક્ટરીઓ ઉપરના દરોડામાં 9,300 ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત. ધોરણ 3-8 સત્રાંત પરીક્ષા 17-25 ઓગસ્ટ દરમિયાન યોજાશે. 50,000 જેટલા શિક્ષકો આજે ટેટ એચની પરીક્ષા આપશે. વઢવાણમાં ડૂબી જવાથી 4 મોત, દીવમાં અકસ્માતમાં 2 મોત. રાજ્યમાં સીઝનનો 11% વધુ વરસાદ, આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ તેના ઉત્પાદકો અને વેચાણ એકમો પર તપાસ ચાલી રહી છે, જે અંતર્ગત રાજ્યમાં ડેરી એનાલિસિસ પ્રોહિબિશન અભિયાન અંતર્ગત થયેલી 2 દિવસની કાર્યવાહીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 2 દિવસમાં 842 પેઢીઓની તપાસ કરવામાં આવી, જેમાંથી કુલ 58 નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ તપાસ દરમિયાન 1,186 કિલોગ્રામ જેટલો જથ્થો પણ નાશ કરવામાં આવ્યો. નાશ કરાયેલા જથ્થાની કુલ કિંમત 3,36,234 રૂપિયા જેટલી થવા જાય છે. તંત્ર દ્વારા હજુ પણ આ કામગીરી કડક હાથે કરવામાં આવશે. આ દરમિયાન જામનગર મહાનગરપાલિકાની ખાદ્ય શાખા દ્વારા ડેરીઓ અને પનીર વેચતા 17 વેપારીની દુકાનમાં તપાસ હાથ ધરાઈ. પવનચક્કીથી લઈ લાલપુર બાયપાસ સુધીના રણજીત સાગર રોડ પર આવેલી તમામ હોટેલ અને રેસ્ટોરાં વગેરેમાં કરાયેલી તપાસ દરમિયાન 27 કિલો જેટલો ખાદ્ય પનીરનો નાશ કરાયો. ગાંધીનગર જિલ્લાના દહેગામ નજીક ગલુદણ ગામમાં નકલી ઘી બનાવતી 3 ગેરકાયદેસર ફેક્ટરીઓ ઝડપાઈ છે. ગાંધીનગર રેન્જ આઈજીની ટીમે સ્થાનિક પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એફએસએલની ટીમ સાથે સંયુક્ત દરોડા પાડી કાર્યવાહી કરી. તપાસ દરમિયાન એસન્સ અને કલરનો ઉપયોગ કરીને ઘી તૈયાર કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. પોલીસને આ 3 યુનિટમાંથી આશરે 9,300 કિલો ઘીનો જથ્થો મળી આવ્યો હતો, જે

0: લગભગ 48 લાખ રૂપિયાથી વધુ કિંમતનો જથ્થો જપ્ત કર્યો છે.
1: ગાંધીનગરના ગલુદણ ગામમાં 3 ગેરકાયદેસર ઘી બનાવવાની મેન્યુફેક્ચરિંગ યુનિટમાં રેડ પાડવામાં આવી. અંજની, અનુજ અને બરસાના ઘી નામના બ્રેન્ડ ચાલતા હતા. 9,300 કિલો જેટલો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત 48 લાખ રૂપિયા છે. એક તક્ષીલ ડેરી પ્રોડક્ટ્સમાં માવાનું બી જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત 3 લાખ રૂપિયા છે.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સાપુતારામાં મોનસૂન ફેસ્ટિવલ 2026નું ઉદઘાટન કરશે. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી જયરામ ગામિત પણ ઉપસ્થિત રહેશે. આગામી 29 ઓગસ્ટ સુધી ચાલનારા મહોત્સવમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડશે. વધુ વિગતો સાંભળીએ અમારા પ્રતિનિધિ મુનિરા શેખ પાસેથી.
2: સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલનું ઉદઘાટન આજે સવારે 10 વાગ્યે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે થશે, જ્યારે ગુજરાત સરકારના રાજ્ય પ્રવાસન મંત્રી અને ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડોક્ટર જયરામ ગામિતની પણ ઉપસ્થિતિ રહેશે.
0: જીએસઆરટી દ્વારા રાજ્યમાં ધોરણ 3-8 માટે પ્રથમ ત્રિમાસિક કસોટી અને પ્રથમ સત્રાંત કસોટીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. આ કાર્યક્રમ મુજબ પ્રથમ ત્રિમાસિક કસોટી 17 ઓગસ્ટથી 25 ઓગસ્ટ દરમિયાન યોજાશે. પ્રથમ સત્રાંત કસોટી 22 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. રાજ્યભરમાં એકરૂપતા રહે તે માટે સમાન સમયપત્રક મુજબ કસોટી યોજાશે. ત્રિમાસિક કસોટી 40 ગુણની અને સત્રાંત કસોટી ધોરણ મુજબ 40 તથા 80 ગુણની રહેશે. સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં કાર્યક્રમ અમલમાં આવશે. કસોટી આયોજન અંગે જિલ્લા શિક્ષણ અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના પણ અપાઈ છે. રાજ્યના 5 જિલ્લામાં 50,000થી વધુ ઉમેદવાર માટે આજે ટાટ એચ પરીક્ષા યોજાશે. સવારે 10:30 થી બપોરે 1 વાગ્યા સુધી પેપર નંબર 1ની પરીક્ષા યોજાશે. બપોરના સત્રમાં 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી પેપર નંબર 2ની પરીક્ષા યોજાશે. અમદાવાદ શહેર, ગ્રામ્ય, રાજકોટ, સુરત, વડોદરા સહિતના જિલ્લાના 279 પરીક્ષા કેન્દ્રોમાં આ પરીક્ષાનું આયોજન કરાયું છે. વર્ષ 2023માં ટાટ એચ 47,000 વિદ્યાર્થીઓએ આપી હતી. સપ્ટેમ્બરના અંતમાં પરિણામ જાહેર કરવામાં આવશે. તે પછી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી થશે. અરવલ્લી રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાના હસ્તે શામળાજી એસટી ડેપો ખાતેથી ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન યોજના હેઠળ 9 મિનિબસનું લોકાર્પણ કરવામાં આવ્યું. મંત્રીએ સંબોધન કરતા જણાવ્યું કે અંતરિયાળ વિસ્તારો અને ફળિયાઓ સુધી એસટી બસ સેવા પહોંચાડવાથી વિદ્યાર્થીઓ, નોકરિયાતો, ધંધાર્થીઓ અને સામાન્ય ગ્રામીણ નાગરિકોને નજીકના નગરો તથા બજારો સાથે જોડવામાં મોટો લાભ થશે. રાજ્યમાં ગઈકાલે સર્જાયેલ 2 અલગ અલગ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે. વઢવાણ તાલુકાના નગરા ગામે નદીના વહેણમાં ડૂબી જતા 4 યુવકના મોત થયા છે. નગરા ગામે આવેલ સોલાર પ્રોજેક્ટમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકો પૈકી 5 યુવક ગામની નદી પર ગયા હતા, જેમાંથી 4 યુવક નહાવા પડતા નદીના કાંપમાં ફસાઈ જતા મોતને ભેટ્યા હતા. જ્યારે દીવના સાઉદવાડી મેઇન રોડ પર થયેલ અકસ્માતમાં 2 યુવકના મોત થયા છે. પોરબંદરથી 6 મિત્રો દીવ ફરવા માટે આવ્યા હતા, જ્યાં રાત્રિના સમયે 2-વ્હીલર લઈને વળાંકબારાથી સાઉદવાડી તરફ જઈ રહ્યા હતા. તે સમયે 2-વ્હીલર છકડો રિક્ષા સાથે અથડાતા 1 યુવાનનું ઘટના સ્થળે, જ્યારે બીજા યુવાનનું હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં મોત થયું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsone.gov.in/jio અને અમારા એક હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા મોડી રાત્રે મેગા કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર પોલીસ કમિશનર સહિત તમામ અધિકારીઓ દ્વારા 59 સ્થળો પર રાત્રે 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રસ્તા પર ઉતરી તપાસ કરવામાં આવી, જેમાં 4,712 વાહનોની ચકાસણી કરી દસ્તાવેજો વગરના 66 વાહનો ડિટેન કરવામાં આવ્યા. આ સાથે જ 82 કારમાં લાગેલી બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવી, ડ્રંક એન્ડ ડ્રાઇવના 24 કેસ, જાહેરનામાના ભંગના 13 કેસ, પ્રોહિબિશનના 7 કેસ અને 21 લોકોની ધરપકડ કરવામાં આવી, જ્યારે કાગડાપેટ વિસ્તારમાં 115 ગ્રામના ગાંજા સાથે એકને ઝડપી લેવામાં આવ્યો હતો. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં જિલ્લા પોલીસ દ્વારા અદાણી ગેસ સહિત અન્ય કંપનીઓના નામે થઈ રહેલી સાયબર છેતરપિંડી અંગે નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક કેતન બંસલે જણાવ્યું છે કે સાયબર ઠગો વોટ્સએપ અને SMS દ્વારા ગેસ બિલ બાકી હોવાનું અથવા ગેસ કનેક્શન બંધ થઈ જવાનું ખોટું બહાનું બતાવી APK ફાઇલ ડાઉનલોડ કરાવે છે. શ્રી બંસલે આવા કિસ્સામાં નાગરિકોને સાવધ રહેવા અપીલ કરી છે.
3: पिछले कुछ दिनों से दमन के नागरिकों को अडानी गैस के नाम पर फर्जी कॉल, SMS या व्हाट्सएप अलर्ट आ रहे हैं. इनमें आज ही गैस कनेक्शन काटने की धमकी दी जाती है और बिल भुगतान या सिस्टम अपडेट के बहाने एक APK फाइल डाउनलोड करने को कहा जाता है. यदि आप इस फाइल को इंस्टॉल कर लेते हैं तो साइबर अपराधी को आपके पूरे मोबाइल का एक्सेस मिल जाता है.

0: રાજ્યમાં સિઝનનો 11% વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ માટે ભારે વરસાદનું યલો એલર્ટ હટાવવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં આજે અને આવતીકાલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠાની વર્ષો જૂની અને અનોખી કળા બનાસકાંઠા એપ્લિક વર્કને ભારત સરકાર તરફથી અધિકૃત જીઆઈ ટેગ મળ્યો છે. એપ્લિક વર્ક એ 2 કે તેથી વધુ કાપડના સ્તરોને છીણી અને કાતરથી ચોક્કસ આકારમાં કાપીને ઝીણા ટાંક વડે હાથથી જોડીને બનાવવામાં આવતી અત્યંત મુશ્કેલ અને મહેનત માંગી લેતી કળા છે. આર્ટિઝન પ્રોડ કટ્સ અને સાડીઓની કિંમત રૂપિયા 6,000 થી શરૂ કરીને 1.5 લાખ સુધીની હોય છે. વાવ થરાદના કારીગર વિષ્ણુભાઈ સુથારે જણાવ્યું કે આ વિસ્તારમાં ખેતીવાડીના મર્યાદિત સાધનો વચ્ચે 5,000 વર્ષ જૂની એપ્લિક વર્ક એટલે કે પેચવર્ક કળા આજે પણ જીવંત છે.
1: 2,000 જેટલી મહિલાઓ અમારી પાસે ટ્રેનિંગ લઈ લીધેલી છે અને એમાંથી 1,200 જેટલી મહિલાઓ ઓલરેડી અમારી સાથે કામ કરી રહી છે. અને હું જે મારી કળા છે, હું અલગ અલગ શહેરોમાં જઈને જે સ્ટુડન્ટ છે, નિફ્ટ હોય કે એનઆઈડી હોય કે જે ડિઝાઇનિંગના જે ઇન્સ્ટિટ્યૂટ હોય એમાં જઈને અમે શીખડાવી છે. આજ સુધીમાં 25,000 થી વધારે સ્ટુડન્ટને હું આ કળા શીખવી ચુક્યો છું.
0: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મહેસાણાના સદુથલા ગામે ગ્રામજનો સાથે રાત્રિસભા યોજી લોકસંવાદ સાધ્યો હતો. આ રાત્રિસભામાં ગ્રામીણ ઉત્થાન અને કૃષિ વિષયક બાબતો પર ચર્ચા કરતા નવી પેઢીના ઘડતર અંગે ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાના જિલ્લા અને તાલુકા કક્ષાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો. રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ કનુ દેસાઈએ હાજરી આપી જનપ્રતિનિધિઓને અસરકારક શાસન અને વિકાસલક્ષી કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું. તાલીમ દરમિયાન પંચાયતી રાજ વ્યવસ્થાનો પરિચય, જવાબદારીઓ, ગ્રામસભાનું મહત્વ, વિવિધ સમિતિઓની કામગીરી, ગ્રામ વિકાસ યોજનાઓ, ગ્રામ પંચાયત વિકાસ યોજના 16માં નાણાં પંચ હેઠળ આયોજન અને અમલીકરણ જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી. ભરૂચના બ્રહ્માકુમારીઝ અનુભૂતિ ધામ ખાતે નશામુક્ત ભારત અભિયાન શરૂ થયું. આ 10 કરોડ નશામુક્ત પ્રતિજ્ઞા મહાઅભિયાન અંતર્ગત યોજાયેલ ભવ્ય જનજાગૃતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ નશાનો ત્યાગ કરવાનો, પોતાના પરિવાર, શાળા, સમાજ અને દેશને વ્યસનમુક્ત બનાવવા માટે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લીધો હતો. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં એનાલોગ પનીર સામેની ઝુંબેશમાં 842 પેઢીઓની તપાસ કરવામાં આવી. દહેગામમાંથી નકલી ઘી બનાવતી 3 ફેક્ટરીઓ ઉપરના દરોડામાં 9,300 ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત. ધોરણ 3-8ની સત્રાંત પરીક્ષા 17-25 ઓગસ્ટ દરમિયાન યોજાશે. 50,000 જેટલા શિક્ષકો આજે ટેટ એચની પરીક્ષા આપશે. વઢવાણમાં ડૂબી જવાથી 4ના મોત, દીવમાં અકસ્માતમાં 2ના મોત. રાજ્યમાં સિઝનનો 11%થી વધુ વરસાદ, આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આઈઆઈટી દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં સંબોધન કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મુંબઈમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમ લિમિટેડના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં પ્રદર્શનકારીઓના મોતની નિષ્પક્ષ તપાસની માંગને સમર્થન આપ્યું. ભારતે ભૂતાન અને શ્રીલંકા સાથે વીજ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ અંગે સમીક્ષા બેઠક કરી. અને ભારતીય ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનંદાએ અમેરિકામાં યોજાયેલી રેપિડ અને બ્લિટ્સ ચેમ્પિયનશીપ જીતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આઈઆઈટી દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં સંબોધન કરશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આઈઆઈટી દિલ્હીએ સંશોધન અને નવીનતાના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે આ અગ્રણી સંસ્થાના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીમાં સામેલ થવાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. ગઈકાલે નવી દિલ્હીમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં આઈઆઈટી દિલ્હીના નિયામક રંજન બેનર્જીએ જણાવ્યું હતું કે 30 દેશો સાથે 88 આંતરરાષ્ટ્રીય કરારો, વિદેશી યુનિવર્સિટીઓ સાથે સંશોધન અને શૈક્ષણિક સહયોગને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. અમારા સંવાદદાતાનો એક અહેવાલ સાંભળીએ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમારોહ કે દૌરાન સંસ્થાન કે સબસે પ્રતિષ્ઠિત સમ્માન જૈસે પ્રેસિડેન્ટ્સ ગોલ્ડ મેડલ, ડાયરેક્ટર્સ ગોલ્ડ મેડલ, શંકર દયાલ શર્મા ગોલ્ડ મેડલ ઓર પરફેક્ટ 10 ગોલ્ડ મેડલ મેધાવી છાત્રો કો પ્રદાન કરેંગે. ઇસકે અલાવા શ્રી મોદી પરમપ્રજ્ઞા કા ભી ઉદ્ઘાટન કરેંગે જો આઈટી દિલ્હી કે સોનીપત કેમ્પસ મે સ્થાપિત એઆઈ સંચાલિત હાઈ પરફોર્મન્સ સુપર કમ્પ્યુટિંગ સુવિધા હૈ. યે આધુનિક સુવિધા એઆઈ, ડેટા સાયન્સ, એડવાન્સ કમ્પ્યુટિંગ ઓર અંતર વિષયક શોધ કે ક્ષેત્રો મે સંસ્થાન કી ક્ષમતા કો મજબૂત કરેગી. શ્રી વાંગ મિશ્રા, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: ભારતે વિદેશી યોગદાન નિયમ સુધારા વિધેયક અંગે અમેરિકાના સાંસદોના વાંધાને નકારી કાઢ્યો છે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ દેશની આંતરિક કાયદાકીય બાબત છે અને સંસદ દ્વારા નક્કી કરવામાં આવે છે.
2: જહાં તક ભારત કે અપને વિધાયી મામલો કો સવાલ હૈ, યે હમારી અંદરૂની મામલા હૈ જિસ પે હમારી સંસદ ઉસ પે નિર્ણય લેતી હૈ. મેં આપકો

0: ये भी बताना चाहता हूं कि दुनिया में कई एक ऐसे राष्ट्र हैं जिसमें अमेरिका भी शामिल है जो विदेशी कोष को, विदेशी फंड्स को विनियमित करते हैं।
1: ભારતીય જહાજો અને ખલાસીઓની સલામતી અંગે શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત આ મુદ્દાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે।
2: पश्चिम एशिया और खाड़ी क्षेत्र में हम स्थानीय नौवहन मंत्रालय और अधिकारियों के साथ मिलकर काम कर रहे हैं। हम अंतर्राष्ट्रीय जलमार्गों पर सुरक्षित और बिना किसी रुकावट के आवाजाही और व्यापार के निर्बाध संचालन की मांग दोहराते रहे हैं। हम सभी पक्षों से अपील करते हैं कि वे लोगों के बुनियादी ढांचे और नागरिकों, खासकर वाणिज्यिक जहाजों और नाविकों को निशाना बनाने से बचें।
1: પાકિસ્તાન, તુર્કી અને સાઉદી અરેબિયા વચ્ચેના સંરક્ષણ કરારો અંગે શ્રી જયસ્વાલે કહ્યું હતું કે ભારત તેના પર ખાસ નજર રાખી રહ્યું છે। પાકિસ્તાન અને સોમાલિયા વચ્ચેના તાજેતરના સંરક્ષણ કરાર અંગે પણ ભારત નજર રાખી રહ્યું છે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મુંબઈમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમ દ્વારા આયોજિત એક પરિષદને સંબોધિત કરશે। તેઓ નિગમના નવનિર્મિત કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરશે। આ પરિષદ બીએસઈ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે। આ પરિષદમાં શહેરી સહકારી બેન્કો, રાજ્ય સહકારી ફેડરેશન, નીતિ નિર્માતાઓ અને અન્ય હિસ્સેદારોના પ્રતિનિધિઓ ભાગ લેશે। આ પરિષદમાં સહકારી બેન્કિંગ પ્રણાલીને મજબૂત બનાવવા અને દેશમાં આત્મનિર્ભર સહકારી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા કરવામાં આવશે। ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુએ દ્વિપક્ષીય ભાગીદારીના વિવિધ પાસાઓમાં પ્રગતિની સમીક્ષા કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો। શ્રી નેતાન્યાહુએ ગઈકાલે શ્રી મોદીની સોશિયલ મીડિયા પોસ્ટના જવાબમાં આ વાત કહી હતી। ગુરુવારે ટેલિફોનિક વાતચીત દરમિયાન બંને નેતાઓએ ભારત ઇઝરાયેલ ખાસ વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિની સમીક્ષા કરી હતી। તેમણે પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ પર પણ ચર્ચા કરી હતી। પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર વાતચીત દરમિયાન બંને નેતાઓએ પરસ્પર હિતના વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે। સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં પ્રદર્શનકારીઓના મોતની નિષ્પક્ષ તપાસની માંગને સમર્થન આપ્યું છે। સંયુક્ત રાષ્ટ્રના નાયબ પ્રવક્તા ફરહાન હકે કહ્યું કે જો શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓને નુકસાન થયું હોય તો જવાબદારોને જવાબદાર ઠેરવવા જોઈએ। અગાઉ રાષ્ટ્રસંઘના માનવાધિકાર વડા વોલ્કર તુર્કે અશાંતિ દરમિયાન થયેલા તમામ મૃત્યુની તાત્કાલિક, નિષ્પક્ષ અને સંપૂર્ણ તપાસની માંગ કરી હતી, જેમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો બંનેના મૃત્યુનો સમાવેશ થાય છે। પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં કથિત ચૂંટણી અનિયમિતતાઓ અને સ્થાનિક વિધાનસભા ચૂંટણીઓમાં બહારના લોકો માટે બેઠકો અનામત રાખવા સામે વિરોધ પ્રદર્શન ચાલુ છે। અહેવાલો અનુસાર સંયુક્ત આવામી કાર્યવાહી સમિતિના નેતૃત્વમાં તાજેતરના વિરોધ પ્રદર્શનોમાં લગભગ 50 લોકો માર્યા ગયા છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા હેન્ડલ airnews_abadને ફોલો કરશો। ભારત અને ભૂતાને પાવર ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। કેન્દ્રીય પાવર, આવાસ અને શહેરી ઉર્જાના બાબતોના મંત્રી મનોહરલાલે ગઈકાલે નવી દિલ્હીમાં ભૂતાનના ઉર્જા અને કુદરતી સંસાધન મંત્રી લિયોનપો જામસ્ટેરિંગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી। બંને નેતાઓએ વર્તમાન સહયોગની સમીક્ષા કરી હતી અને જળવિદ્યુત વિકાસ, સરહદ પાર વીજ વેપાર, ટ્રાન્સમિશન કનેક્ટિવિટી, નવીનીકરણીય ઉર્જા અને ક્ષમતા નિર્માણ અંગે પણ ચર્ચા કરી હતી। ભારત અને શ્રીલંકાએ નવી દિલ્હીમાં વીજ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ અંગે સમીક્ષા બેઠક યોજી હતી। ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કેન્દ્રીય વીજ અને ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલે કર્યું હતું, તો શ્રીલંકાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ બંદરો અને નાગરિક ઉડ્ડયન અને ઉર્જા મંત્રી અનુરા કરુણાથિલેકે કર્યું હતું। બંને મંત્રીઓએ પ્રસ્તાવિત ભારત શ્રીલંકા હાઇ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ ઇન્ટર કનેક્શન અને સંપૂર સૌર ઉર્જા પ્રોજેક્ટ સહિત વિવિધ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી હતી। હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન અને ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે હિમાચલ પ્રદેશ,

0: ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, પૂર્વ મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, કોંકણ, ગોવા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, કેરળ, માહે અને ઉત્તર પૂર્વ ભાગના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે આજે લક્ષદ્વીપ, ઉત્તર આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં વીજળી અને તોફાન સાથે વાવાઝોડાની આગાહી કરી છે. ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદાએ અમેરિકાના સેન્ટ લુઇસમાં યોજાયેલી રેપિડ અને બિટ્સ ચેમ્પિયનશીપ જીતી લીધી છે. 20 વર્ષીય પ્રજ્ઞાનંદાએ 23.5 પોઈન્ટ મેળવીને એક રાઉન્ડ પહેલા જ પોતાનો વિજય નિશ્ચિત કર્યો હતો. ઉઝબેકિસ્તાનના જાવોખીર સોદારોવ બીજા સ્થાને અને અમેરિકાના વેસ્લીસો ત્રીજા સ્થાને રહ્યા હતા. આ જીત સાથે પ્રજ્ઞાનંદ ગ્રાન્ડ ચેસ ટૂર રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયા છે. હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ.
1: આજના તમામ અખબારોએ અલગ અલગ સમાચારોની હેડલાઇન બનાવી છે. દિવ્ય ભાસ્કર લખે છે, બિગ બીનું મહારોકાણ, ગિફ્ટ સિટી પાસે 10 લાખ ચોરસ ફૂટમાં 2000 કરોડનું અલ્ટ્રા લક્ઝરી મિક્સ યુઝ પ્રોજેક્ટ. અમરનાથ યાત્રા માટે હવામાન ચોખ્ખું જતા પહેલગામ માર્ગ હજુ પણ બંધ. ગુજરાત સમાચારની હેડલાઇન છે, એઆઈ જોખમી, 16 નવા ઘાતક વાયરસ બનાવ્યા. ઝારખંડનું વિદ્યાર્થી આંદોલન યથાવત, સરકાર સાથે બેઠકમાં નિવેડો નહીં. સંદેશ પ્રથમ પાને લખે છે, વડાપ્રધાન મોદી દેશના યુવાનોમાં સર્વાધિક લોકપ્રિય ધરાવતા નેતા.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આઈઆઈટી દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં સંબોધન કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મુંબઈમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમ લિમિટેડના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં પ્રદર્શનકારીઓના મોતની નિષ્પક્ષ તપાસની માંગને સમર્થન આપ્યું. ભારતે ભૂતાન અને શ્રીલંકા સાથે વીજ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ અંગે સમીક્ષા બેઠક કરી અને ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદાએ અમેરિકામાં યોજાયેલી રેપિડ અને બ્લિટ્ઝ ચેમ્પિયનશીપ જીતી. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.
3: શ્રોતા મિત્ર, હવે સાંભળીએ વો કોન થી ફિલ્મનું ગીત. સ્વર છે લતા મંગેશકરનો, ગીતકાર રાજા મહેંદી અલી ખાન, સંગીતકાર મદન મોહન.

0: લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
3: કેજે

0: इंस्टीट्यूट ऑफ इंजीनियरिंग एंड टेक्नोलॉजी।
1: डिप्लोमा बीई તથા ડી ટુ ડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી।
0: કેજીઆઈટી સાવલી। અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
2: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
0: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
3: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
0: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।

0: હેલો
1: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
0: ફરીથી
1: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
2: 10 લાખ આપી દો, બચી જશો.
0: સર, આટલા ક્યાંથી?
2: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
1: 2 લાખ મોકલો, બાકીના પછી.
0: સર, 2 લાખ?
3: શું થયું પપ્પા?
0: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
1: અરે,
0: કાપી નાખ્યો.
3: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
0: ફ્રોડ?
3: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
4: તો પૈસા ગુમાવશો.
5: આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
6: રૂપેલે પડદે કી જગમગાતી દુનિયા કે અભિનય કી સાદગી ઓર સંવેદના સે સજી એક બેમિસાલ જોડી યશપાલ શર્મા ઓર પ્રતિભા શર્મા.
7: યશપાલ જી કી એક બહોત અચ્છી નેચર હૈ કિ મતલબ ફર્ગિવ કર દેતે હૈ ચીઝો કો.
6: સુનિયે ઉનકે જીવન, સંઘર્ષ, અભિનય ઓર અનકહે કિસ્સો કી દિલચસ્પ દાસ્તાન.
8: મેં અગલે દિન આશુતો સુગવારીકર સે મિલને ગયા. ઉન્હોને ઘૂમ ઘૂમ કરકે 3.5-4 ઘંટે સિર્ફ સ્ટોરી સુનાઈ મુજે. રોલ જબ મેં સુન રહા થા તો મુજે લગા યાર યે જો લાખા કા રોલ હૈ ના યે સબસે બઢિયા રોલ. નેગેટિવ હૈ, પ્યાર કરતા હૈ, જલતા હૈ, ફિર ચેન્જ હો જાતા હૈ, સબ સુધર જાતા હૈ, ફિર મેચ જીતવાતા હૈ. તો મતલબ કાફી વેરિએશન થી.
6: સેલ્યુલોઇડ કે સિતારે 18 અગસ્ત શામ 4 બજે સિર્ફ વિવિધ ભારતી પર.
9: કે હમ તુમ ચોરી સે બંધે એક ડોરી સે જઈયો કહાં સે હુઝૂર.
10: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
11: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગ ની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
10: કઈ ઓફર?
11: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સ ના કપડા ની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
10: બસ એટલું જ?
11: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો ₹5,000 સુધી ની બચત.
10: તો હવે ઘરવાળી ની શોપિંગ પણ પાકી.
11: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા.

0: શ્રોતા મિત્રો, આ છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 MHz પર ગિરીશભાઈ ગંડીવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગંડીવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે અલકાપુરી, વડોદરા. એફએમ બેન્ડ 93.9 MHz પર આ છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી સુગમ સંગીતનો સંકલિત કાર્યક્રમ શબદ ગુથાયો અક્ષરના અજવાળે.
1: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 93.9 MHz પર વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી સુગમ સંગીતનો સંકલિત કાર્યક્રમ શબદ ગુંથાયો અક્ષરના અજવાળે. પ્રસ્તુતિ વિભુ જોશી.

મિત્રો, હું અને તમે અને આપણ આપણી આ ક્ષણ ક્ષણ ગુર્જરીને અર્પણ છે. આજ આપણું માતૃભાષાને સમર્પણ છે, આજ પળે આપણું આ તર્પણ. મિત્રો, ગુજરાતી ભાષા સાહિત્ય અને શ્રોતાઓનું ગુજરાતી સુગમ સંગીત સાથેનું આજ તો છે સાચું સગપણ. મિત્રો, આજે એવા ગીતોની રજૂઆત થવાની છે જે ગીતોને આપણે વારંવાર સાંભળીને આપણા હૃદયની ઊંડાઈ સુધી અનુભવ્યા છે, અને એમાં એક એવા કવિની વાત જેમણે એમની રચનાઓ થકી આપણી વેદના સંવેદનાને ચકજોડી છે. અને આ ગીતોમાં અને કવિ જગદીશ જોશીની રચનાઓમાં ગીતનું શબ્દાંકન સાથે ગાયન સંગીત એવું કે વેદનાના સુરોમાં પણ વિહરવાનું મન થાય. કેમ છો એમ વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનો સંવાદ હોય ત્યાં કવિ એમ કહે કે આકાશે આમ ક્યાંક ઝૂકી લીધું અને ફૂલોને કેમ છો પૂછી લીધું.

મિત્રો, કવિ જગદીશ જોશી એમ લખે કે હવે સપનાને લાગે છે આછેરો થાક, મારા સપનાઓ કેમ નહીં ચંપો જરાક, પાંખરે ખોલીને ત્યાં તો આભરે અલોપ, આંખો ખોલ્યાનો આ તો કેવો રે કોપ, નહીં પાછા ફરવાનો મળે

ક્યાંય રે વળાક, હવે સપનાને લાગે છે આછેરો થાક. રેતી પર ટળવળતી માછલીઓ જેમ કુણા સપનાઓ આજ લગી આળોટ્યા કેમ. દરિયો આ ગુગવે ને કાંઠા અવાક, હવે સપનાને લાગે છે આછેરો થાક. મિત્રો, જીવનમાં કેટલાક એવા સંબંધો હોય છે જ્યાં તમે કોઈને ખરેખર પ્રેમ કરો છો, પણ ક્યારેક એ સંબંધની સગાઈમાં પરિવર્તિત નહીં થઈને એમાં ખટમીઠા સપનાઓની ભૂરાશ અને કુંવારા 16 વર્ષની તુરાશ આવી જાય છે. યુવાનીમાં જે સંબંધ સ્વર્ગીય લાગતો હોય, જીવનની એક સોહામણી છબી ચિત્રી હોય, તે કાળક્રમે કેવું શુષ્ક સ્વરૂપ ધારણ કરે છે તેનું આ શબ્દચિત્ર કવિતાને વાસ્તવિકતાના સ્તરે ખેંચી જાય છે. અને શબ્દો તો એવા કે ગણગણ્યા વગર રહેવાય જ નહીં.

મિત્રો, આજકાલના આ યાંત્રિક યુગમાં કદાચ તારુણ્યની અભિવ્યક્તિની આવી કવિતા ભાગ્યે જ અનુભવાતી હોય એવા આ સમયમાં ચાલો માણીએ યુવાનીના આહલાદક સંબંધને. શબ્દ કવિતા એવી કે એ વાસ્તવિકતામાં લઈ જાય અને એવું થાય કે કાનના માધ્યમથી આંખોમાં સપના દેખાય.

0: કવિ એમ કહે કે કૂવામાં વાસ વાસ પાણી ને તોય કોરી નજરું લઈ એમ વળી જાશું, આવ્યું પણ આવીને અટક્યું રે આંખમાં સૂની આ સાંજ સમૂહ આંસુ. ઘેરાતી સાંજના તમને સોગંધ હવે વાદળાઓ વિખેરી નાખો, જળમાં આ પંખીનો છાંયો પડે ને તોય પંખીની થાય ભીની આંખો. કવિ શ્રી જગદીશ જોશી વેદનાને કંઈક આ રીતે વાચા આપે, અમને આપી છે એવી બાવળની ડાળ કે ફૂલ કદી ખીલ્યા નહીં, અમને સંબંધો વળી આપ્યા છે રેતાળ કે નીર કદી ઝીલ્યા નહીં, હું તો હરણની પ્યાસ લઈ દોડું.
1: શ્રોતા મિત્રો, ગુજરાતી સુગમ સંગીતનો શેષ ભાગ સાંભળીએ આ વિરામ બાદ. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 MHz પર KGIT સાવલી ટાઈમ. અત્યારે સવારના 10:15 થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

મિત્રો, સુખની શોધમાં હર એક માણસ છે, અને એવા સુખની શોધમાં બીજાનું સુખ એ માણસનું પોતાનું દુઃખ બની જાય ત્યારે માણસ કરે છે એક ઉછીના સુખની

તો મિત્રો, આ હતી કવિ શ્રી જગદીશ જોશીની રચનાઓ. અને હવે વાત એક ખાસ કવિની અને એમણે રચેલા એક ભવ્યાતિ ભવ્ય કાવ્યની. વાત એક એવા અલગારી કવિ રાવજી પટેલની. એમની કવિતાઓમાં નાની ઉંમરે જ કઠોર વાસ્તવિકતા પાછળની જિંદાદિલી અને ખુમારી છલકાતી. એમના કાવ્યની એક એક રચનામાં જીવન સંઘર્ષમાં એમણે ભોગવેલું દુઃખ

વાત એવી રચનાની જેમાં કવિ રાવજી પટેલને તેમની માંદગીના બીજાને અનાગતની ઝાંખી થઈ ગયેલી અને એટલે જ એમણે લખ્યું કે મારી વેલ શણગારો વીરા શગને સંકોરો અજવાળા પહેરીને ઊભા શ્વાસ મારી આંખે કંકોના સૂરજ આથમ્યા.

મિત્રો, આ ગીત સાંભળતા એક પ્રયોગ કરી જોજો. આ ગીતને બંને આંખો બંધ કરીને સાંભળજો, કારણ કે આ કાવ્યની, શબ્દોની અને રાગ શિવરંજનીમાં ગવાયેલ આ ગાયનની વેદના જરૂરથી આપણા હૃદયના તાર ઝણઝણાવી મૂકશે, આપણા રૂવાડા ખડા કરી દેશે.

શ્રોતા મિત્રો, ફરી મળીશું આ જ રીતે શબ્દોના સારથીઓના સથવારે સંગીતની સુરાવલીઓને માણતા રહીશું અને પોંખીશું ગુજરાતી સાહિત્ય સંગીતને આ જ કાર્યક્રમમાં

0: શબદ ગૂંથાયો અક્ષરના અજવાળે. આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી સુગમ સંગીતનો સંકલિત કાર્યક્રમ, પ્રસ્તુતિ વિભુ જોશી. આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી.
1: સેહત આપકી સુરક્ષા હમારી. અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, ક્યુંકિ એક મચ્છર ઇન્સાન કો સોને નહીં દેતા હૈ. નઈ ટેકનોલોજી કી મચ્છર જાલી કે લિયે સંપર્ક કરે 45 વર્ષ સે આપકી સેવા મેં ઉપસ્થિત આર કે બ્લાઇન્ડ્સ, દાંડિયા બજાર, 9825027525. સેહત

0: आपकी सुरक्षा हमारी, ये है आर के ब्लाइंड्स की जिम्मेदारी।
1: ब्रो, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
3: આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 MHz પર. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મ સંગીત. આજે છે 8 ઓગસ્ટ. શું આપ જાણો છો, આજનો દિવસ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના એક નિર્ણાયક જન આંદોલન સાથે જોડાયેલો છે, જે આંદોલનને આપણે ભારત છોડો આંદોલન તરીકે જાણીએ છીએ. આ વિશે વધુ વાત કરીએ તે પહેલાં સાંભળીએ આ ગીત

આ પેટીઓન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 MHz પર. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મ સંગીત. આજે છે 8 ઓગસ્ટ. શું આપ જાણો છો, આજનો દિવસ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના એક નિર્ણાયક જન આંદોલન સાથે જોડાયેલો છે, જે આંદોલનને આપણે ભારત છોડો આંદોલન તરીકે જાણીએ છીએ. આ વિશે વધુ વાત કરીએ તે પહેલાં સાંભળીએ આ ગીત. ફિલ્મ છે લક્ષ, સ્વર શંકર મહાદેવન, સોનુ નિગમ, હરિહરન, રૂપકુમાર રાઠોડ, કુણાલ ગાંજાવાલાનું. જાવેદ અખ્તરના શબ્દોને સંગીતથી સજાવ્યું છે શંકર અહેસાન લોયે.

0: પૂજા પ્લસ. પૂજા મોનસૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: હરરોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મઝેદાર નહીં, અસરદાર. ભારત કા ગમ એક્સપર્ટ.
0: શ્રોતા મિત્રો, 8 ઓગસ્ટ 1942 રોજ મુંબઈના ગ્વાલિયા ટેન્ક મેદાનમાં, એટલે કે અગસ્ત ક્રાંતિ મેદાનમાં, ભારતીય કોંગ્રેસ સમિતિએ ભારત છોડોનો પ્રસ્તાવ મૂક્યો, જેના મુખ્ય પ્રણેતા હતા મહાત્મા ગાંધીજી, અને તેનું મુખ્ય સૂત્ર હતું કરો યા મરો.

0: સારા ગંડેવીકર જ્વેલર્સ, શુકનનું સોનું તો સારા ગંડેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગંડેવીકર જ્વેલર્સ, ડાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: આ કસ્ટમર કેર ક્યાં છે? મેડમ
2: જી,
1: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
2: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
1: પણ એ કેવી રીતે થશે?
2: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
1: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
2: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
1: બસ સમજી ગયો.
2: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.

0: આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
1: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: હર ઘર સૂર્યઘર.
3: મિત્ર, આજ આપણે વાત કરી રહ્યા છીએ ભારત છોડો આંદોલન વિશે. ભારત છોડો આંદોલનનો મુખ્ય ઉદ્દેશ હતો બ્રિટિશ શાસનનો તત્કાળ અંત લાવીને સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવાનો. 9 ઓગસ્ટ 1942 રોજ ગાંધીજી સહિત કોંગ્રેસના લગભગ સઘળા મુખ્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ આ આંદોલન સમગ્ર ભારતમાં ફેલાઈ ગયું. નેતાઓની ધરપકડ બાદ પણ યુવા કાર્યકર્તાઓએ હડતાળો અને તોડફોડ જેવી કાર્યવાહીઓ કરીને આ આંદોલન ચલાવતા રહ્યા.

0: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
1: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
0: કઈ ઓફર?
1: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
0: બસ એટલું જ?
1: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5,000 સુધીની બચત.
0: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી.
1: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા.
2: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
3: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
2: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org today.

કેટલાક પ્રમુખ નેતાઓ જેવા કે અરુણા અસફ અલી, ઉષા મહેતા, જયપ્રકાશ નારાયણ અને રામ મનોહર લોહિયા તથા કેટલાક સામાન્ય નાગરિકોએ આગળ ધપાવ્યું. ઉષા મહેતાએ ભૂમિગત કોંગ્રેસ રેડિયોના માધ્યમથી સંદેશાઓ પાઠવીને આ ચળવળને આગળ વધારી. પશ્ચિમ ભાગમાં સાતારા અને પૂર્વ ભાગમાં મેદિનીપુર જેવા કેટલાય જિલ્લાઓમાં સ્વતંત્ર સરકાર અને પ્રતિ સરકારની સ્થાપના પણ કરી દેવામાં આવી.

શ્રોતા મિત્રો, ભારત છોડો આંદોલનને બ્રિટિશ સરકારે કઠોરતાપૂર્વક દબાવ્યું, પરંતુ આ આંદોલનના પરિણામ સ્વરૂપ બ્રિટિશ સરકાર માટે લાંબો સમય ભારત પર શાસન કરવું અત્યંત કઠિન બન્યું. ભારત છોડો આંદોલન સ્વતંત્રતાના અંતિમ તબક્કાની મુખ્ય ઘટનાઓમાંનું એક છે. મિત્રો, સ્વાતંત્ર્ય ચળવળના એ વીરોને નમન કરીએ અને આ વાત સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ. કાર્યક્રમનું પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

મિત્ર આ છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર. સાંભળીએ હિન્દી પોપ ગીતો. પ્રથમ પ્રસ્તુતિ છે અલ્તાફ રાજાના સ્વરમાં, તાજા હવા લેતે હૈ આલ્બમનું છે આ ગીત. જમીલ મુજાહિદ્દીનના શબ્દો, ધૂન છે અલ્તાફ રાજા વૈષ્ણવ દેવની.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
3: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
4: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
3: કઈ ઓફર?
4: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
3: બસ એટલું જ?
4: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5000 સુધીની બચત.
3: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી.
4: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા.

આહતુ કેકેના સ્વરમાં આપકી દુઆ આલ્બમનું ગીત, અને હવે સાંભળીએ સોનુ નિગમનો સ્વર, આલ્બમ છે દીવાના, ફૈઝ અનવરની શબ્દરચના, સંગીત સાજિદ વાજિદનું.

એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર આ છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મ સંગીત. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરમાં લોફર ફિલ્મનું ગીત, આનંદ બક્ષીની શબ્દરચના સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

0: केजेआईटी सावली धोरण 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: સારા ગંડીવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગંડીવીકરનું જ. સારાનું સોનું, સુખ, શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગંડીવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા. શ્રોતા મિત્રો, ફિલ્મ છે દૂસરા આદમી. સ્વર છે લતા મંગેશકર, કિશોર કુમાર, મોહમ્મદ રફીનું.

શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં આગળ વધીએ. સાંભળીએ અંધા કાનૂન ફિલ્મનું ગીત. સ્વર છે આશા ભોસલે, એસપી બાલાસુબ્રમણ્યમનો. આનંદ બક્ષીની શબ્દરચના, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

આ હતું થોડી સી બેવફાઈ ફિલ્મનું ગીત અનવર અને સુલક્ષણા પંડિતના સ્વરમાં, ગીતકાર ગુલઝાર, સંગીતકાર ખૈયામ. અને કાર્યક્રમના અંતમાં સાંભળીએ કિશોર કુમાર અને લતા મંગેશકરનો સ્વર. ફિલ્મ છે આક્રમણ.

0: કેન્દ્ર. ગિરીશભાઈ ગંડેવીકર જ્વેલર્સ. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગંડેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org today.

0: રાખવા અને તેમના કાર્યો દ્વારા દેશને લાભ આપવા તેમજ તેની જરૂરિયાતોને પૂર્ણ કરવા પુરૂષાર્થ કરવા કહ્યું હતું. આઈઆઈટી દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દરેક પેઢી તેના સમયના ચોક્કસ પડકારોનો સામનો કરે છે અને પોતાની રાષ્ટ્રીય જવાબદારી નિભાવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં નવા ક્ષેત્રો ઉભરી રહ્યા છે જે યુવાનો માટે નવી તકો પ્રદાન કરે છે. તેમણે સેમીકન્ડક્ટર, અવકાશ અને ડ્રોન જેવા ક્ષેત્રોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારત તમામ ક્ષેત્રોમાં આત્મનિર્ભર બનવા તરફ કામ કરી રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે આત્મનિર્ભરતા તરફની આ ઝુંબેશ વિકસિત ભારતના નિર્માણ માટે એક મજબૂત પાયા તરીકે કાર્ય કરશે.
1: આજ ભારત ઇકોનોમિક સેલ્ફ રિલાયન્સ, ટેકનોલોજીકલ સેલ્ફ રિલાયન્સ, ઇન્ડસ્ટ્રીયલ સેલ્ફ રિલાયન્સ, એસે હર સેક્ટર મે આત્મનિર્ભર બનને કે લીએ કામ કર રહા હૈ. યહી વિકસિત ભારતની મજબૂત નીવ કા સબૂત હૈ. ઇસ મજબૂત નીવ પર આપકો એક ભવ્ય સુંદર વિકસિત ભારત કા નિર્માણ કરના હૈ.
0: શ્રી મોદીએ સોશિયલ મીડિયાના યુગમાં વિક્ષેપો વિશે વાત કરી. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ પગાર પેકેજ, નોકરીઓ અથવા તેઓ જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે તેના આધારે પોતાની સરખામણી બીજાઓ સાથે કરવાનું ટાળવું જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે પુરૂષાર્થ કરવા કહ્યું.
1: આજ આપકે પરિવાર કે લોગ પ્રાઉડ ફીલ કર રહે હૈ, વૈસે હી મુઝે ભી આપ સબ પર ગર્વ હૈ. ક્યોંકિ યે આપ સબ કેવલ એક ડિગ્રી નહીં લે રહે હૈ, આપ દેશ કે લીએ બહોત કુછ કરને કા સપને લેકર કે યહાં સે નિકલ રહે હૈ.
0: કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી, આઈઆઈટી દિલ્હીના બોર્ડ ઓફ ગવર્નન્સના અધ્યક્ષ હરીશ સાલ્વે અને આઈઆઈટી દિલ્હીના ડિરેક્ટર પ્રોફેસર રંગન બેનર્જી પણ સમારોહમાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરીને આઈઆઈટી દિલ્હી ખાતે ઉચ્ચ પ્રદર્શન કમ્પ્યુટિંગ સુવિધા પરમ પ્રજ્ઞાનું પણ લોકાર્પણ કર્યું. પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પીસીઆઈએ જણાવ્યું છે કે યુપીઆઈ દ્વારા કરવામાં આવતી ડિજીટલ ચૂકવણી ગ્રાહકો માટે નિઃશુલ્ક રહેશે. ડિજીટલ ચૂકવણી સ્વીકારવા બદલ વેપારીઓ પાસેથી કોઈપણ ફી લેવામાં આવશે નહીં. પરિષદે જણાવ્યું કે બેન્કો, ફિનટેક કંપનીઓ, એનપીસીઆઈ અને ભારતીય રિઝર્વ બેન્ક યુપીઆઈને સુરક્ષિત અને વિશ્વસનીય રાખવા ટેકનોલોજી, સાયબર સુરક્ષા, છેતરપિંડી નિવારણ અંગેની નવી સુવિધાઓમાં સતત ઉમેરો કરી રહ્યા છે. પીસીઆઈએ સ્પષ્ટ કર્યું કે ગ્રાહકોને વેપારીઓ અને ચૂકવણી સેવા પ્રદાતાઓ પરની વાણિજ્યિક ફી ચૂકવવાની જરૂર રહેશે નહીં. પરિષદે જણાવ્યું કે યુપીઆઈ દેશમાં એક મહત્વપૂર્ણ ડિજીટલ સિસ્ટમ બની ગઈ છે જેનો ઉપયોગ લાખો લોકો કરી રહ્યા છે. ઝારખંડ સરકારે આજે જેપીએસસી અને જેએસએસસી દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ અંગે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને નોકરી ઇચ્છુક ઉમેદવારો સાથે વાતચીત કરી હતી. આ બેઠક રાંચીના રાજ્ય અતિથિગૃહમાં શરૂ થઈ હતી. વિદ્યાર્થીઓ અને નોકરી ઇચ્છુક ઉમેદવારોનું પ્રતિનિધિત્વ કરતું 8 સભ્યોનું પ્રતિનિધિમંડળ સરકારી અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યું છે. પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામે છેલ્લા 2 અઠવાડિયાથી રાજ્યની રાજધાનીમાં થયેલા વિરોધ પ્રદર્શનો બાદ આ વાતચીત થઈ છે. સરકાર અને વિદ્યાર્થીઓના પ્રતિનિધિમંડળ વચ્ચે ગઈકાલે સાંજે પ્રથમ ઔપચારિક બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય શિક્ષણમંત્રી પ્રહલાદ જોશીએ સરકાર શિક્ષણ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાના હેતુથી કાર્યક્રમોના સમયસર અને અસરકારક અમલીકરણ માટે પ્રતિબદ્ધ હોવાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે ગઈકાલે રાત્રે શિક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે યોજેલી બેઠકની અધ્યક્ષતા કરતી વખતે આ વાત કહી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી જોશીએ જણાવ્યું કે બેઠકમાં મંત્રાલયની વિવિધ પહેલોની સમીક્ષા અને તેમના સમયસર અને અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા અમલીકરણ પ્રાથમિકતાઓની ચર્ચા કરવામાં આવી. રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ સરહદ પાર આતંકવાદી ષડયંત્રના 2 આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી છે. બંને પંજાબ અને નવી દિલ્હીમાં આયોજિત હુમલાઓમાં ઉપયોગ માટે ભારત પાકિસ્તાન સરહદ પાર વિસ્ફોટકો, હથિયારો અને હેરોઇનની કથિત દાણચોરીમાં સંડોવાયેલા છે. એનઆઈએની મોહાલી સ્થિત સ્પેશિયલ કોર્ટમાં ગઈકાલે દાખલ કરાયેલી ચાર્જશીટમાં શુભમકુમારનું નામ આપવામાં આવ્યું છે, જેની ધરપકડ કરવામાં આવી છે, અને જસવીર ચૌધરી જે હજુ પણ ફરાર છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં અમૃતસર સ્થિત સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલે કુમારની જીવંત આઈઈડી, રીમોટ કંટ્રોલ ડિવાઇસ, વિદેશી બનાવટની પિસ્તોલ અને જીવંત કારતૂસ અને હેરોઇન સાથે ધરપકડ કર્યા પછી એનઆઈએ પંજાબ પોલીસ પાસેથી તપાસ સંભાળી લીધી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.

0: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આજે બ્રિક્સ દેશોના સંસ્કૃતિ મંત્રીઓની બેઠક યોજાશે. આ બેઠકમાં સભ્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક વારસો, સંગ્રહાલયો, સર્જનાત્મક અર્થતંત્ર અને સાંસ્કૃતિક આદાન પ્રદાન અંગે ચર્ચા કરાશે. મંત્રીઓ સંસ્કૃતિમાં સહયોગ અને લોકોથી લોકોના સંપર્કોને મજબૂત કરવાનો માર્ગો પર પણ ચર્ચા કરશે. આ બેઠક બ્રિક્સ સંસ્કૃતિ મંત્રીઓના ઘોષણાપત્રને અપનાવવા સાથે સમાપ્ત થશે, જે ભવિષ્યના સાંસ્કૃતિક સહયોગ માટે એક રૂપરેખા નક્કી કરશે. હિમાચલ પ્રદેશના ચંબામાં આજે વહેલી સવારે ખાનગી બસ પલટી જતા 7ના મોત અને 11 ઇજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ ખાનગી બસ બૈરાગઢથી ચંબા તરફ જઈ રહી હતી ત્યારે ચાલુઆંજ વળાંક નજીક રસ્તા પરથી વાહન પલટી જતા અકસ્માત સર્જાયો હતો. 6 ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે પંડિત જવાહરલાલ નહેરુ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે મોકલાયા છે. ચંબા પોલીસ અધિક્ષક વિજય સકલાને જણાવ્યું કે અકસ્માતમાં જીવ ગુમાવનારા 7 લોકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. બચાવ કામગીરી ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ઘટનામાં થયેલી જાનહાની પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ આ ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને તેમણે ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી હતી. કેરળમ ઓણમ તહેવાર માટે રેલવેએ ખાસ ટ્રેન સેવાઓની સંખ્યા વધારીને 112 કરી છે. સાંભળીએ એક અહેવાલ.
1: रेलवे ने ओणम के दौरान यात्रियों की सुविधा और अतिरिक्त भीड़ को देखते हुए 14 अगस्त से 6 सितंबर के बीच अब तक 112 विशेष ट्रेन सेवाओं की घोषणा की है. इनमें से 38 विशेष ट्रेन दक्षिण रेलवे के अंतर्गत चलाई जाएंगी. दक्षिण रेलवे ने अन्य रेलवे जोन के लिए भी 16 अतिरिक्त विशेष ट्रेन की घोषणा की है. इसके अलावा अन्य रेलवे जोन भी इस दौरान 58 विशेष ट्रेन चलाएंगे. तिरुवनंतपुरम से स्मृति एम पलरुथी की रिपोर्ट के साथ समाचार कक्ष से वैष्णवी.
0: રાષ્ટ્ર આજે નોબેલ પુરસ્કાર વિજેતા અને રાષ્ટ્રગીતના લેખક રવિન્દ્રનાથ ટાગોરને તેમની 85મી પુણ્યતિથિ પર યાદ કરી રહ્યું છે. ગુરૂદેવ તરીકે જાણીતા તેમનું અવસાન 7 ઓગસ્ટ 1943ના રોજ થયું હતું, જે બંગાળી કેલેન્ડરમાં શ્રાવણ મહિનાના 22મા દિવસે આવે છે. આ પ્રસંગે પશ્ચિમ બંગાળ અને દેશના અન્ય ભાગોમાં લોકો કવિ, દાર્શનિક અને સંગીતકાર અને એશિયાના પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અનેક સ્થળોએ ખરાબ હવામાનના અને માર્ગ અવરોધિત થતાં આજે જમ્મુથી બાલતાલ તરફની અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ છે. જો કે બાલતાલથી પવિત્ર ગુફા મંદિર તરફની યાત્રા રાબેતા મુજબ ચાલુ છે. અમેરિકાના યુજીનમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ અંડર 20 ચેમ્પિયનશીપના ત્રીજા દિવસે ભારતે પોતાનો પહેલો ચંદ્રક જીત્યો. આશીષ યાદવે પુરૂષોના ભાલા ફેંકમાં રજત ચંદ્રક જીત્યો. 19 વર્ષીય આશીષે પોતાના ત્રીજા પ્રયાસમાં 74.9 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બીજા સ્થાને રહ્યા. તે વર્લ્ડ એથ્લેટિક્સ અંડર 20 ચેમ્પિયનશીપમાં મેડલ જીતનાર બીજા ભારતીય બન્યા. દક્ષિણ આફ્રિકાના જાન હેન્રિક હેમાન્સે પોતાના છઠ્ઠા અને અંતિમ પ્રયાસમાં 80.50 મીટરના થ્રો સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો. આ સિઝનનો શ્રેષ્ઠ અંડર 20 વર્લ્ડ રેકોર્ડ પણ મળ્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઈઆઈટી દિલ્હીના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરતા કહ્યું કે વિકસિત ભારતના પાયામાં દેશનો યુવાન છે. પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પીસીઆઈએ જણાવ્યું છે કે યુપીઆઈ દ્વારા કરવામાં આવતી ડિજીટલ ચૂકવણી ગ્રાહકો માટે નિઃશુલ્ક રહેશે. ઝારખંડ સરકારે આજે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને નોકરી ઇચ્છુક ઉમેદવારો સાથે વાતચીત કરી. હિમાચલ પ્રદેશના ચંબામાં ખાનગી બસ પલટી જતા 7ના મોત અને 11 ઇજાગ્રસ્ત. અને વર્લ્ડ એથ્લેટિક્સ અંડર 20 ચેમ્પિયનશીપમાં ભારતના આશીષ યાદવે પુરૂષોના ભાલા ફેંકમાં રજત ચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આસપાસના ગામડાઓ માટે આખા ફેસ્ટિવલ દરમિયાન ખૂબ મોટું આ આવકનું કારણ બી બને છે.
1: આ પહેલા શ્રી

ભારતીય પ્રકૃતિના અદભુત સૌંદર્ય અને લોકોના અનેરા ઉત્સાહને માણ્યો હતો. આ સાથે તેમણે આદિવાસી સમુદાય દ્વારા તૈયાર કરાયેલા ઉત્પાદનોની પ્રદર્શનીને નિહાળી કળા પર હાથ અજમાવ્યો હતો. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સુરતમાં 33 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. સુરત મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા યોજાયેલા સમારોહમાં શ્રી પાટીલે શહેરના વિવિધ ઝોનમાં 29 કરોડ 95 લાખ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને 4 કરોડ 38 લાખ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે વાલીઓ હવે ખાનગી શાળાઓ છોડીને તેમના બાળકોને મહાનગરપાલિકાની સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. સુરતમાં કામરેજ વિધાનસભા વિસ્તારમાં સુરત આર્થિક ક્ષેત્ર એટલે કે એસઈઆર અંતર્ગત અંદાજે 27 કરોડ રૂપિયાના ખર્ચે અંડરપાસ

આર અંતર્ગત અંદાજે 27 કરોડ રૂપિયાના ખર્ચે અંડરપાસ રોડ બનાવાશે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપતા આ મંજૂરી બદલ સરકારનો આભાર માન્યો હતો. આ અંડરપાસ બનવાથી કામરેજ ચોકડી વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો, મુસાફરીમાં સુગમતા અને નાગરિકોની અવરજવરમાં વધુ સલામતી સુનિશ્ચિત થશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આજથી ઓટો રિક્ષાના ભાડામાં વધારો અમલમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ હવે પ્રથમ 1.2 કિલોમીટર માટે 25 રૂપિયા, ત્યારબાદ પ્રતિ કિલોમીટર 20 રૂપિયા અને રાત્રિ દરમિયાન વધારાની રકમ ચૂકવવી પડશે. રાજ્ય સરકારે આ અંગે નવું જાહેરનામું બહાર પાડતા ઓટો રિક્ષા ચાલક વેલફેર એસોસિએશનને સરકારનો આભાર વ્યક્ત કર્યો. એસોસિએશનના પ્રમુખ રાજ શ્રીકેએ કહ્યું હતું કે વર્ષ 2022 પછી પહેલીવાર ભાડામાં વધારો થતાં લાખો રિક્ષા ચાલકોને રાહત મળશે. પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળ અંતર્ગત આલિયાવાડા જામનગર બ્રોડગેજ ડબલિંગ રેલખંડ પર પેસેન્જર રેલવે સેવાઓના સંચાલનને સુરક્ષા મંજૂરી અપાઈ. તેનાથી રાજકોટ જામનગર કાનાલુસ માર્ગની લાઇન ક્ષમતામાં વધારો થશે તથા ટ્રેનોના વધુ સરળ અને કાર્યક્ષમ સંચાલનમાં મદદ મળશે. 123 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સફળતાપૂર્વક ટ્રેનનું સ્પીડ ટ્રાયલ સફળતાપૂર્વક હાથ ધરાયું. રાજકોટ મંડળના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલકુમાર મીનાએ આ અંગે જણાવ્યું હતું કે રેલવે સુરક્ષા કમિશનર દ્વારા લાંબા આ ડબલિંગ રેલખંડનું ગઈકાલે વિસ્તૃત વૈધાનિક સુરક્ષા નિરીક્ષણ કરાયું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મહેસાણામાં ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે સંવાદ કર્યો. વિસનગર ખાતે યોજાયેલા પરિસંવાદમાં રાજ્યપાલશ્રીએ જમીનની ફળદ્રુપતા ફરી મેળવવા પ્રાકૃતિક ખેતીને એકમાત્ર ઉત્તમ વિકલ્પ ગણાવ્યો હતો. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી થકી ઝેરમુક્ત અનાજનું ઉત્પાદન કરી દેશના નાગરિકોને કેન્સર જેવી ગંભીર બીમારીથી બચાવવા પણ અપીલ કરી. મહેસાણામાં ધારાસભ્ય મુકેશ પટેલની અધ્યક્ષતામાં વિકસિત ભારત માટે નશામુક્ત યુવા કાર્યક્રમ યોજાઈ ગયો. તેમાં 260 જેટલા યુવાનો જોડાયા હતા. માય ભારત મહેસાણા દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં નશામુક્તિ અંગે જાગૃતિ લાવવા માટેના સૂત્રો, ચિત્ર, સંવાદ, નૃત્ય, નાટક, સંગીત અને ફિલ્મ રીલ સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. ત્યારબાદ વિજેતા યુવાનોને પુરસ્કાર અને પ્રમાણપત્ર અપાયા હતા. તાપીમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી નિમિત્તે આગામી 13 તારીખે ત્રિરંગા યાત્રા યોજાશે. ઉનાઈ નાકા ખાતેથી આ યાત્રાનો પ્રારંભ થશે. કલેક્ટર દેવ ચૌધરીએ ત્રિરંગા યાત્રાની સમીક્ષા માટે યોજાયેલી બેઠકમાં વિવિધ વિભાગને જવાબદારીઓ સોંપી હતી. દરમિયાન શાળા કોલેજના વિદ્યાર્થીઓ, રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ, યુવાનો, વડીલો, મહિલાઓ સહિત સૌને ત્રિરંગા યાત્રામાં સહભાગી થવા કલેક્ટરે અનુરોધ કર્યો હતો. પંચમહાલમાં પણ આગામી 13 તારીખે સાંજે 4 વાગે ગોધરાનો પોલીસ વડામથકથી રામસાગર તળાવ સુધી જિલ્લા કક્ષાની ત્રિરંગા યાત્રા યોજાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગે 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. KGIIT સાવલી, ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
2: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
1: કઈ ઓફર?
2: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
1: બસ એટલું જ?
2: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5000 સુધીની બચત.
1: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી.
2: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા.

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। थोड़ी देर में सुनवाएंगे कार्यक्रम तराने नए पुराने।
1: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને?
2: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગ ની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
1: કઈ ઓફર?
2: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સ ના કપડાં ની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
1: બસ એટલું જ?
2: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5,000 સુધી ની બચત.
1: તો હવે ઘરવાળી ની શોપિંગ પણ પાકી.
2: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ એટ રાવપુરા.
3: એન્જિનિયરિંગ માં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
4: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
3: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org today.

0: વિવિધ ભારતીનો વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. કેજે આઈટી સાવલી, ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ. કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
1: ડિપ્લોમા બીઈ તથા ડી ટુ ડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
2: કેજે આઈટી સાવલી. અશોકાદ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
1: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
2: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
1: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
2: યે હે આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મઝેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પૂજા પ્લસ પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ રાવપુરા વડોદરા.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ નવરન સિનેમા રોડ રાવપુરા વડોદરા.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. મુખ્ય સમાચાર. ડાંગમાં આજથી સાપુતારા મોન્સૂન ફેસ્ટીવલનો પ્રારંભ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાપુતારાને વિશ્વસ્તરના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. યુવા શક્તિની મદદથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાનું આહવાન. રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલી ટાટ એચએસની મુખ્ય પરીક્ષામાં 94% વધુ ઉમેદવાર હાજર રહ્યા. દિવ્યાંગ બસ પાસને ડિજીલોકર સાથે જોડવાની પહેલ માટે ગુજરાત રાજ્યને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત. રાજ્યમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી. અને જામનગરના ખેલાડી નચિકેતા ગુપ્તાએ કેરળમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય કાયાકિંગ સ્પર્ધાનો ખિતાબ જીત્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રવાસનને સ્થાનિક અર્થતંત્ર અને રોજગારીનું મજબૂત માધ્યમ ગણાવ્યું. ડાંગમાં આજથી શરૂ થતા સાપુતારા મોન્સૂન ફેસ્ટીવલનો પ્રારંભ કરાવતા શ્રી સંઘવીએ સાપુતારાને ડાંગની સંસ્કૃતિ અને પ્રકૃતિનું જીવંત ઓળખ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે ચોમાસામાં સાપુતારાનું પ્રાકૃતિક સૌંદર્ય અનેક ગણું ખીલી ઉઠે છે અને દેશભરના પ્રવાસીઓને તે આકર્ષે છે. શ્રી સંઘવીએ સાપુતારાને વિશ્વસ્તરના મોન્સૂન અને ઇકો ટુરિઝમ ડેસ્ટિનેશન એટલે કે પર્યાવરણ અને પ્રકૃતિને અનુકૂળ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
1: સાપુતારામાં હજી વધુ ડેવલપમેન્ટ કઈ રીતે થઈ શકે તે માટે આવનારા દિવસોમાં હજી વધુ પ્રયાસો કરવામાં આવશે. એ ડોન એરિયા હોય, ગીરાધોધ હોય, વિલ્સન હિલ હોય, સનસેટ પોઈન્ટ હોય, આ બધા જ વિસ્તારોને હજી વધુ વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આ પ્રયાસો ચાલુ છે.
0: શ્રી સંઘવીએ જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓ માટે નવા આવાસોના લોકાર્પણ સહિત 64 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે તેમણે આદિવાસી સમુદાયના વિદ્યાર્થીઓ માટે 2 આદર્શ નિવાસી શાળાઓના વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવ્યો. ઉલ્લેખનીય છે કે આગામી 29 ઓગસ્ટ સુધી પ્રકૃતિ, સંસ્કૃતિ, સાહસિક પ્રવૃત્તિઓ અને લોકકળાના રંગોથી હિલ સ્ટેશન સાપુતારા મહેકી ઉઠશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાપીમાં 1 પેડ માકી નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કર્યું હતું. સોનગઢ તાલુકાના સાદડવેર ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં વન વિભાગના નેજા હેઠળ હજારોની સંખ્યામાં વૃક્ષારોપણ કરાયું. કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ યુવા શક્તિના બળથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાનોને આહવાન કર્યું છે. ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી ખાતે નશામુક્ત યુવા નશામુક્ત ભારતની વિષયવસ્તુ હેઠળ યોજાયેલા માય ભારત યુવા સંવાદ કાર્યક્રમને સંબોધતા શ્રી માંડવીયાએ કહ્યું વિકસિત ભારતના નિર્માણમાં યુવા શક્તિની સક્રિય ભાગીદારી જરૂરી છે.
2: આ કાર્યક્રમ આગામી દિવસોની અંદર યુવાઓ દ્વારા ચલાવવામાં આવે, યુવાઓ સંકલ્પ લે, યુવાઓ વિકસિત ભારતના રાહબર બને અને 2047ની અંદર ભારત વિકસિત બને એના પાયાની અંદર દેશનો નાગરિક ફિટ રહે, દેશના યુવાનો ફિટ રહે, દેશના યુવાનો સશક્ત બને, દેશના યુવાનો સક્ષમ બને તો દેશ વિકસિત બને.
0: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સુરતમાં મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં સમગ્ર શિક્ષા વિભાગ અંતર્ગત 29.75 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા પ્રાથમિક શાળાના ભવનોનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે તેમણે 4 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે સાકાર થનારા પ્રાથમિક શાળાના ભવનોનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે દરેક બાળકને આધુનિક અને સુવિધાસભર શૈક્ષણિક માળખું ઉપલબ્ધ કરાવવાના સંકલ્પને આ વિકાસ કાર્યો મજબૂત

0: મજબૂત બનાવશે.
1: આજે આપણે જોયું હશે કે વર્ષોની શિક્ષકોની મહેનત અને જહેમતને કારણે આજે આ મહાનગરપાલિકાના શિક્ષણમાં ક્વોલિટીમાં જે રીતે સુધાર થયો, જે બદલાવ આવ્યો છે, અહીં જે વિશ્વસનીયતા આવી છે, એના કારણે પ્રાઇવેટમાં પણ ભણતા બાળકોને હવે વાલીઓ એ મહાનગરપાલિકાના સ્કૂલમાં એને દાખલ કરે છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. રાજ્યભરમાં 50,000થી વધુ ઉમેદવારોએ શિક્ષકો માટેની શિક્ષક અભિરૂચિ કસોટી TAT HSની મુખ્ય પરીક્ષા આજે આપી. આજે યોજાયેલી પ્રશ્નપત્ર 1ની પરીક્ષામાં 47,739 ઉમેદવાર હાજર રહ્યા હતા, જ્યારે પ્રશ્નપત્ર 2ની પરીક્ષામાં 47,655 ઉમેદવાર હાજર રહ્યા. બંને પ્રશ્નપત્રમાં સુરત જિલ્લામાં સૌથી વધુ હાજરી નોંધાઈ હતી. અમદાવાદ ગ્રામ્ય અને શહેર, વડોદરા, રાજકોટ અને સુરત એમ 5 જિલ્લામાં લેવાયેલી પરીક્ષામાં 94%થી વધુ ઉમેદવાર હાજર રહ્યા. ઉલ્લેખનીય છે કે આ કસોટી દ્વારા ભાષાકીય, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, વિજ્ઞાન, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, ગણિત તથા વાણિજ્ય, સામાજિક વિજ્ઞાન, કમ્પ્યુટર, એગ્રીકલ્ચર અને શારીરિક શિક્ષણ સહિત કુલ 21 વિષયના ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની પાત્રતા નક્કી કરાશે. દિવ્યાંગ બસ પાસને ડિજીલોકર સાથે જોડવા બદલ ગુજરાત રાજ્યને ભારત સરકાર દ્વારા એક્સલન્સ ઇન સિટીઝન સેન્ટ્રીક ડિજીટલ ગવર્નન્સ પુરસ્કાર એનાયત કરાયો છે. ગત મે મહિનામાં યોજાયેલી કાર્યશાળામાં ગુજરાતને આ બહુમાન અપાયું. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે સ્ટેટ ઇ ગવર્નન્સ મિશન ટીમ SEMT ગુજરાતના સહકારથી દિવ્યાંગ બસ પાસ ડિજીલોકર સાથે જોડી દીધા છે. આ નાગરિક કેન્દ્રિત ડિજીટલ સુશાસનની પહેલની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ. આ અંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ કહ્યું હતું કે રાજ્યભરમાં અત્યાર સુધીમાં 4,42,000થી વધુ પાસ અપાયા છે. તેનાથી લાભાર્થીઓ તમામ એસટી બસમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકે છે. દિવ્યાંગજનોએ બસમાં પ્રવાસ કરતી વખતે પાસ રાખવા જરૂરી નથી. અમરેલીમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાયેલી વોકેથોનમાં લોકોને એક જ વખત ઉપયોગમાં લેવાય તેવા પ્લાસ્ટિકને તિલાંજલિ, ઉર્જા બચત અને સ્વચ્છતા જાળવવાનો સંદેશ અપાયો. જિલ્લામાં આગામી રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે હાથ ધરાયેલી વિવિધ પ્રવૃત્તિઓ અંતર્ગત આ વોકેથોન યોજાઈ હતી. વેરાવળથી અમદાવાદ વચ્ચે શરૂ થતી વંદે ભારત ટ્રેનને અમરેલીના ચિત્તલ ખાતે કાયમી સ્ટોપેજ મંજૂર કરાયો. આગામી 17 તારીખથી આ ક્ષેત્રના લોકોને પણ આધુનિક રેલવે સુવિધાનો લાભ મળશે. આ અંગે સાંસદ ભરત સુતરિયાએ પ્રતિક્રિયા આપી.
2: જે વંદે ભારતની મેં માંગણી કરી હતી કે અમારે એક અમરેલીમાં વંદે ભારત જોઈ છે, તે વેરાવળથી આપણને અમદાવાદ સુધીની વંદે ભારત મંજૂર કરી દીધી અને 17 તારીખે શરૂ થાય છે, પણ અમરેલીમાં સ્ટોપ નહોતો. જે આજે રેલવે મંત્રી સાહેબે પત્ર દ્વારા જાણ કરી ત્યારે 17 તારીખથી આપણને ટાઈમિંગ માટે ચિત્તલમાં સ્ટોપ મળી ગયો છે, ત્યારે હું ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.
0: રાજ્યમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. મોન્સૂન ટ્રફ એટલે કે વરસાદ ખેંચતી પવનરેખા અને પશ્ચિમી વિક્ષેપની પ્રણાલી સક્રિય હોવાથી અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. તો રાજ્યમાં 1 જૂનથી 8 ઓગસ્ટ સુધી કુલ 9% વધુ વરસાદ નોંધાયો હોવાનું હવામાન વિભાગ અમદાવાદના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.
3: आने वाले 3 दिनों के लिए गुजरात रीजन में थंडरस्टॉर्म की वार्निंग है और जो विंड की स्पीड होगी थंडरस्टॉर्म के टाइम वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. और हम सिस्टम्स की बात करेंगे जो गुजरात स्टेट के आसपास जो प्रिवेलिंग सिस्टम्स हैं जिनके कारण आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है.
0: જામનગરના ખેલાડી નચિકેતા ગુપ્તાએ કેરળમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય વ્હાઇટ વોટર કાયાકિંગ સ્પર્ધામાં ખિતાબ જીત્યો છે. સિંચાઈ વિભાગમાં અધિકારી તરીકે ફરજ બજાવતા આ ખેલાડી હોડીઓની આ સ્પર્ધામાં પહેલો ક્રમાંક મેળવનારા રાજ્યના પ્રથમ કાયાકર બન્યા છે. ભારત ઉપરાંત યુરોપ, અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિત 10થી વધુ દેશના શ્રેષ્ઠ કાયાકરે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ અંગે ખેલાડી નચિકેતા ગુપ્તાએ પ્રતિક્રિયા આપી.
4: આ કાયાકિંગ કોમ્પિટિશનમાં યુએસ કેનેડા

0: ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, યુરોપના અલગ અલગ દેશોથી અલગ અલગ કોમ્પિટિટર્સ કમ્પિટ કરવા માટે આવ્યા હતા અને ભારતના પણ વિવિધ કોમ્પિટિટર્સ આવ્યા હતા. અને મેં લાસ્ટ યર ફર્સ્ટ ટાઈમ આ કોમ્પિટિશનમાં ગુજરાત રાજ્યનું રિપ્રેઝન્ટેશન કર્યું હતું અને ગુજરાત રાજ્યનું રિપ્રેઝન્ટેશન કરવાવાળો હું પહેલો ગુજરાતી હતો. આ વર્ષે હું આમાં વિજેતા બન્યો છું અને આ વખતે મને ચેમ્પિયનનું ટાઇટલ મળ્યું છે. તે મારા માટે અને ગુજરાત માટે ખૂબ જ ગૌરવની વાત છે.
1: કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં 70 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી મામલે મુખ્ય આરોપીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી. અમારા પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે હોલીડે મેમ્બરશીપના નામે છેતરપિંડી કરતી ખાનગી કંપની સામે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે દીવ પોલીસે 50 જેટલા લોકોને છેતરનારા મુખ્ય આરોપીને પકડી પાડ્યો છે. આરોપી લોભામણી લાલચ આપીને લોકોને છેતરતું હોવાનું પોલીસ તપાસમાં જણાયું છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આજથી ઓટો રિક્ષાના ભાડામાં વધારો અમલમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ હવે પ્રથમ 1.2 કિલોમીટર માટે 25 રૂપિયા, ત્યારબાદ પ્રતિ કિલોમીટર 20 અને રાત્રિ દરમિયાન વધારાની રકમ ચૂકવવી પડશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ડાંગમાં આજથી સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાપુતારાને વિશ્વસ્તરના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. યુવા શક્તિની મદદથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાનું આહવાન. રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલી ટાટ એચએસની મુખ્ય પરીક્ષામાં 94% વધુ ઉમેદવાર હાજર રહ્યા. દિવ્યાંગ બસ પાસને ડિજીલોકર સાથે જોડવાની પહેલ માટે ગુજરાત રાજ્યને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત. રાજ્યમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી. અને જામનગરના ખેલાડી નચિકેતા ગુપ્તાએ કેરળમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય કાયાકિંગ સ્પર્ધાનો ખિતાબ જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: सर्वोत्तम क्वालिटी का स्वरूप देव दर्शन धूप।
1: इस कार्यक्रम के प्रायोजक थे देव दर्शन धूप, अगरबत्ती, धूप स्टिक्स, कॉर्न्स एवं हवन सामग्री।
2: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
3: હા, વરસાદમાં.
2: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, ક્રિમિનલ ફિલ્મનું ગીત સાંભળીએ કુમાર સાનુ અને અલ્ગા યાજ્ઞિકના સુમધુર સ્વરમાં. ઇન્દિવરના શબ્દોને સંગીતથી સજાવ્યા છે એમ એમ કરીમે.

0: આકાશવાણી સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને તેમના નિર્ણયોના કેન્દ્રમાં રાષ્ટ્રીય હિત રાખવા અનુરોધ કર્યો. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે શહેરી સહકારી બેન્કો માટે મજબૂત સાયબર અને ડિજિટલ સુરક્ષા ઉપાયોની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો. સરકારે સ્પષ્ટતા કરી છે કે ગ્રાહકો માટે યુપીઆઈ નિઃશુલ્ક રહેશે અને તમામ વ્યક્તિથી વ્યક્તિ ટ્રાન્ઝેક્શનમાં કોઈ ચાર્જ લાગુ નહીં પડે. જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ E20 પેટ્રોલમાં વધુ ક્લોરાઇડ અને ભેજ મળવાના દાવાઓને ફગાવ્યા. અને ઇરાનના રાષ્ટ્રપતિ મઝૂદ પઝસ્કીયને સ્પષ્ટ કર્યું છે કે ઇરાનને આત્મસમર્પણ કરવા માટે મજબૂર કરી શકાશે નહીં. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી IIT દિલ્હીના વિદ્યાર્થીઓને તેમના નિર્ણયોના કેન્દ્રમાં રાષ્ટ્રીય હિત રાખવા અને તેમના કાર્યો દ્વારા દેશને કઈ રીતે લાભ આપી શકાય તે માટે વિચારવા જણાવ્યું હતું. IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દરેક પેઢી તેના સમયના ચોક્કસ પડકારોનો સામનો કરે છે અને પોતાની રાષ્ટ્રીય જવાબદારી નિભાવે છે. તેમણે જણાવ્યું કે સ્નાતક વિદ્યાર્થીઓ દ્વારા આગામી 30-35 વર્ષોમાં થનારા કાર્યની દેશના વિકસિત ભારતની યાત્રા ઉપર મહત્વપૂર્ણ અસર પડશે.
1: आज के इस दौर में हमारे सामने चुनौतियां भी अलग है और इसलिए हमारे दायित्व भी अलग है. अपने जीवन के अगले 30-35 साल में आप जो कुछ भी करेंगे वो विकसित भारत की हमारी यात्रा को प्रभावित करेगा.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં નવા ક્ષેત્રો ઉભરી રહ્યા છે, જે યુવાનો માટે નવી તકો પ્રદાન કરે છે. તેમણે સેમીકન્ડક્ટર, અવકાશ અને ડ્રોન જેવા ક્ષેત્રોનો ઉલ્લેખ કરીને કહ્યું કે ભારત તમામ ક્ષેત્રોમાં આત્મનિર્ભર બનવા તરફ કામ કરી રહ્યું છે. આત્મનિર્ભરતા તરફની આ ઝુંબેશ વિકસિત ભારતના નિર્માણ માટે એક મજબૂત અને મહત્વપૂર્ણ પાયા તરીકે કાર્ય કરશે.
1: આજ ભારત ઇકોનોમિક સેલ્ફ રિલાયન્સ, टेक्नोलॉजिकल सेल्फ रिलायंस, इंडस्ट्रियल सेल्फ रिलायंस, ऐसे हर सेक्टर में आत्मनिर्भर बनने के लिए काम कर रहा है. यही विकसित भारत की मजबूत नींव का सबूत है. इस मजबूत नींव पर आपको एक भव्य सुंदर विकसित भारत का निर्माण करना है.
0: આ કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી, IIT દિલ્હીના બોર્ડ ઓફ ગવર્નન્સના અધ્યક્ષ હરીશ સાલ્વે અને IIT દિલ્હીના ડિરેક્ટર પ્રોફેસર રંગન બેનર્જી પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે શહેરી સહકારી બેન્કો માટે મજબૂત સાયબર સુરક્ષા અને ડિજિટલ સુરક્ષા ઉપાયોની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો છે. આજે મુંબઈ ખાતે સહકાર નવક્રાંતિ કાર્યક્રમને સંબોધિત કરતા શ્રી શાહે જણાવ્યું કે ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે. તેમણે બેન્કિંગ ક્ષેત્રની સલામતી સુનિશ્ચિત કરવા માટે મજબૂત ફોરેન્સિક ટેકાની જરૂરિયાત ઉપર ભાર મૂકતો હતો. તેમજ સાયબર અને નાણાકીય ગુનાઓ સામે લડવામાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી NFSU સાથેના સહયોગના મહત્વ વિશે વાત કરી હતી. ગૃહમંત્રીએ સિક્યુરિટી ઓપરેશન્સ સેન્ટરનો પણ પ્રારંભ કર્યો હતો. શ્રી શાહે ફોર્ટ વિસ્તારમાં નેશનલ અર્બન કોઓપરેટીવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના નવા કાર્યાલય પરિસરનું પણ ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે સહકારી બેન્કો માત્ર નફો કમાવા માટે નથી, પરંતુ લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે છે. તેમણે ઉમેર્યું હતું કે છત્ર સંસ્થાનું મુખ્યાલય ટૂંક સમયમાં દિલ્હીથી મહારાષ્ટ્ર ખસેડવામાં આવશે, કારણ કે મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા અને કર્ણાટક મળીને દેશની 70% શહેરી સહકારી બેન્કો ધરાવે છે. ભારતે તેની સ્વચ્છ ઉર્જા ક્ષેત્રની સફરમાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં દેશની બિન અશ્મિભૂત ઇંધણ આધારિત સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા 300 GW પાર થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં ભારતની અક્ષય ઉર્જા ક્ષમતામાં 400% વધારો થયો છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે 300 GW સ્થાપિત ક્ષમતા દર્શાવે છે કે ભારતનો સ્વચ્છ ઉર્જા તરફનો બદલાવ વૈશ્વિક સ્તરે નવા માપદંડ સ્થાપિત કરી રહ્યો છે. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર વધુ સ્વચ્છ, હરિયાળું અને ટકાઉ ભવિષ્યનું નિર્માણ કરી રહી છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે ગ્રાહકો માટે યુપીઆઈ નિઃશુલ્ક રહેશે અને તમામ વ્યક્તિથી વ્યક્તિ ટ્રાન્ઝેક્શનમાં કોઈ ચાર્જ લાગુ નહીં પડે. નાણાં મંત્રાલયે એક નિવેદન

0: જણાવ્યું છે કે યુપીઆઈ દ્વારા ચૂકવણી કરતી વખતે ગ્રાહકોએ કોઈ ટ્રાન્ઝેક્શન ચાર્જ ચૂકવવો પડશે નહીં, જ્યારે મોટાભાગના વેપારી ટ્રાન્ઝેક્શનમાં પણ મફત જ રહેશે. મંત્રાલયે ઉમેર્યું કે જો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ચાર્જ દાખલ કરવામાં આવશે તો પણ તે માત્ર નિશ્ચિત મર્યાદાથી વધુના અમુક મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર જ નજીવા દરે લાગુ કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. ભારતના અધ્યક્ષપદ હેઠળ આજે ભોપાલ ખાતે બ્રિક્સ દેશોના સંસ્કૃતિમંત્રીઓની 11મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બ્રિક્સ સભ્ય દેશો અને ભાગીદાર દેશો વચ્ચે સાંસ્કૃતિક સહયોગ મજબૂત કરવાના ઉદ્દેશ્યથી ભોપાલ ઘોષણાપત્ર સ્વીકારવામાં આવ્યું હતું. બેઠકમાં 10 બ્રિક્સ સભ્ય દેશો અને 4 ભાગીદાર દેશો સહિત કુલ 14 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે ભોપાલ ઘોષણાપત્ર એ સાંસ્કૃતિક સહયોગ માટે એક વ્યવહારુ અને ભવિષ્યલક્ષી માળખું પૂરું પાડ્યું છે. તેમણે ભાવિ પેઢીઓ માટે પરંપરાગત જ્ઞાન, ભાષાઓ, લોકસંગીત અને સાંસ્કૃતિક પરંપરાઓને બચાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. પ્રસ્તુત છે અમારા પ્રતિનિધિનો અહેવાલ.
1: भोपाल में 5 अगस्त से चल रहे ब्रिक्स कल्चरल ट्रैक 2026 के तहत आज ब्रिक्स संस्कृति मंत्रियों की बैठक हो रही है. केंद्रीय संस्कृति एवं पर्यटन मंत्री गजेंद्र सिंह शेखावत की मौजूदगी में हो रही इस बैठक में दक्षिण अफ्रीका, संयुक्त अरब अमीरात और इंडोनेशिया के संस्कृति मंत्री भी शामिल हैं. बैठक में ब्रिक्स संस्कृति मंत्रियों की घोषणा, जिसे भोपाल डिक्लेरेशन के नाम से जाना जाएगा, साथ ही सांची कल्चर कनेक्ट पर भी चर्चा होगी. बैठक के बाद मंत्री और प्रतिनिधि सांची के विश्व धरोहर स्थल का भ्रमण करेंगे. आकाशवाणी समाचार के लिए भोपाल से विपिन मिश्रा.
0: જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ E20 પેટ્રોલમાં વધુ ક્લોરાઇડ અને ભેજ મળવાના દાવાઓને ફગાવી દીધા છે. કંપનીઓનું કહેવું છે કે દેશભરમાં કરવામાં આવેલી તપાસમાં આવા આરોપો સાચા સાબિત થયા નથી. ઓઇલ કંપનીઓની તપાસમાં 500 પીપીએમ ક્લોરાઇડ અને ભેજ હોવાના દાવાની પુષ્ટિ થઈ નથી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું કે ઓઇલ કંપનીઓનું કહેવું છે કે દેશભરમાં કરવામાં આવેલી મોટા પાયાની તપાસમાં આવા કોઈ દાવાની પુષ્ટિ નથી થઈ. ઓએમસીએ સ્પષ્ટ કર્યું છે કે E20 પેટ્રોલની ગુણવત્તા નિર્ધારિત ધોરણો અનુસાર છે અને લોકોને ચિંતા કરવાની જરૂર નથી. મંત્રાલયના કહેવા મુજબ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ PBPSL અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ HPCLએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે સમગ્ર પુરવઠા શૃંખલામાં કરવામાં આવેલી આ તપાસથી એ પુષ્ટિ થઈ કે ઇંધણની ગુણવત્તા સતત નિર્ધારિત ધોરણોથી અંદર થઈ રહી છે. ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝેશકિયાને દેશના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે મુત્સદ્દીગીરી પ્રત્યે ઇરાનની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે ઇરાનને આત્મસમર્પણ કરવા માટે મજબૂર કરી શકાશે નહીં. પોતાની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત એક મુલાકાતમાં શ્રી પઝેશકિયાને અમેરિકા સાથે વાટાઘાટો કરવાના અને યુદ્ધનો અંત લાવવાના હેતુથી સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરવાના તેમની સરકારના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વોશિંગ્ટનના કરાર હેઠળની તેની જવાબદારીઓ પૂર્ણ કરશે ત્યાં સુધી ઇરાન પણ પોતાની પ્રતિબદ્ધતાઓનું પાલન કરશે. તેમણે ઉમેર્યું હતું કે જો અમેરિકા તેની પ્રતિબદ્ધતાઓ પૂરી કરવામાં નિષ્ફળ જશે તો ઇરાન આગળ આ પ્રક્રિયા ચાલુ રાખવા માટે બંધાયેલું રહેશે નહીં. ચાલુ વર્ષના જૂન મહિનામાં હસ્તાક્ષર કરાયેલા આ સમજૂતી પત્રમાં બંને દેશોને વાટાઘાટો કરવા અને કાયમી શાંતિ કરાર તરફ કામ કરવા માટે 60 દિવસનો સમયગાળો આપવામાં આવ્યો હતો. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે ભારપૂર્વક જણાવ્યું છે કે નાગરિકો ન્યાય પ્રણાલી સુધી પહોંચે તેની અપેક્ષા રાખવાને બદલે ન્યાય પોતે નાગરિકો સુધી પહોંચવો જોઈએ. તેઓ આજે ઇન્દોરના નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના વેસ્ટ ઝોન પ્રાદેશિક સંમેલનના ઉદઘાટન સત્રને સંબોધન કરી રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને તેમના નિર્ણયોના કેન્દ્રમાં રાષ્ટ્રીય હિતને રાખવા અનુરોધ કર્યો. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે શહેરી સહકારી બેન્કો માટે મજબૂત સાયબર અને ડિજીટલ સુરક્ષા ઉપાયોની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો. સરકારે સ્પષ્ટતા કરી છે કે ગ્રાહકો માટે યુપીઆઈ નિઃશુલ્ક રહેશે અને તમામ વ્યક્તિથી વ્યક્તિ ટ્રાન્ઝેક્શનમાં કોઈ ચાર્જ લાગુ નહીં પડે. જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ E20 પેટ્રોલમાં વધુ ક્લોરાઇડ અને ભેજ મળવાના દાવાઓને ફગાવ્યા અને ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝેશકિયાને સ્પષ્ટ કર્યું છે કે ઇરાનને આત્મસમર્પણ કરવા માટે મજબૂત કરી શકાશે નહીં. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગ્યાને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
1: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
0: કઈ ઓફર?
1: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
0: બસ એટલું જ?
1: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5,000 સુધીની બચત.
0: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી.
1: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા.

0: લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી. KJIT સાવલી.
3: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
4: પૂજા પ્લસ.
5: પૂજા મોન્સૂન સેલમાં ફાયદાનો વરસાદ,
6: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
5: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
4: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
3: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
4: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
3: યે હે આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
7: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.